ઈશાનો પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત ડોક્ટર અર્મિડા ફર્નાન્ડીસ હાંચેં કામ ફક્ત વૈજકી મળાપુરતે મર્યાદિત નસુન તે સમાજાતલ્યા એકદમ સકયલ્યા ઘટકા મેરેન પાવિલ્લે આસા. 1989 વર્ષા મુંબઈચ્યા લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ જનરલ સાયન હોસ્પિટલાંત તાણી પહેલી હ્યુમન મિલ્ક બેંક, એશિયાઝ ફર્સ્ટ હ્યુમન મિલ્ક બેંક સુરૂ કેલી, જ્યા આવય ભાષેક આપલ્યા નવજાત ભુરગ્યાક દૂધ દિવપાક મેળના. કાંય કારણાક લાગુન અશા ભુરગ્યાક હેર આવયચેં દૂધ એકઠાંય કરૂન તે પેશ્ચરાઇઝેશન કરૂન સુરક્ષિતપણાન દિવપાચી વ્યવસ્થા તાણી કેલ્લી આની હાકા લાગુન હજારો પ્રીમેચ્યોર ભુરગ્યાંચે પ્રાણયી તે વાચયતાત.

ઈશાનો પોપોન હો કેવળ એક ગાયક નસુન તો એક સંગીતકાર ગીતકાર આની પ્રોડ્યુસર લેગીત જાવન આસા. તાણે આપલા ખાશેલ્યા આવાજાક આની સંગીતાક લાગુન પુરાય ભારતાત એક વેગળી વળખ નિર્માણ કેલ્યા.